0: You're listening to Flop Radio.
1: The one, one, one, the one, one, cunt. The 2-1-2, two, the cunty one. The cunty, cunty, cunty, the cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt. Just, the cunt, cunt, cunt. Just, the cunt, cunt, cunt. Better keep that pussy, cunt.